ચીશ આવવા માટે સોબે ઓસો એનરે સારે. આપ કેરો આણિયાએ પૂછતો કે એ બચાયો રાખણું મારે. ગાંવ બાછે કે ન્યારા બછાયણ ગોરે કે મિલો બેરો છીડી. આપણી બૂણો મારે આપે બચાવણી ફરકેવણી ઇંદી બોઈ હુંદી સિગરેટ રો બીડી. મુફ્ત માય જે હામો સોબે મિલી રો તો માનણા લાગો હામો એનિરા સાન. બુણો જાંગલો બળાવણી રે મારે હિંમત કરણી લાંદે લાણે ઇંદે સારે બોઈશ બીઉળરો બાન. બુણો બચાવણી રે મારી સાજી જિમ્મેદારી ઓસો. જીવ જંતુ ડાળી બુણાદા ભગવાન બસો. મારે સોબીરે મિલ્યો ડાળી જીવ ત્યા દેણે બચાએ. જેની નાય ચાલો પ્રાકૃતિક ચક્ર રો ગર રે દાળ રોટે તેની ફૂકી ના જાય મેરા ભાઈ. જેની નાય ચાલો જેની નાય હો અમારે કમાય તેની ફૂકી ના જાય મેરા ભાઈ. તો હવે એની લાઈનો સીતા વખત બુઈ ગયા તો હવે મિલ મેં આગલે શુક્રવારે તોબ તોડી કે સુબી કે રામ રામ.